0: ஆர்எஸ் வாணி கம்பி நவீன தாட்சணியின் SLS சாதிக்கே சமக ஆர்எஸ் RB 500 வாணி கம்பி உன்னேம் கம்பனிக்கு தகு ச்வாபாவிக விபத்தகத்த ஒருத்துதீமிட்ட தரம் சக்திமாத் ஆர்எஸ் வாணி கம்பி சாதார்ன மிலகனான் யடத்தே திவைன புரா பியக்குகே சக்தியமின் சக்திமாத் கொடனகில்லக்கத்த ஆர்எஸ் வாணி கம்பி
1: அஜராட்ட சேவை மெகஹர்ட்ஸ் 107.3
0: மீ பை புவத்
2: බෙලාව පස්සවර තුනයි විනාඩි එකයි. පැයපොත් සමගින්න ප්‍රදී ප්‍රණතුංග. මෙරට අස්වැසුම ප්‍රතිලාබීන්ගෙන් 77%ක් පමණ සවිබල ගැන්වීමේ ක්‍රියාවලිට අනුගත කර ඇතැයි සමෘද්ධි සංවර්ධන දෙපාර්තමේන්තුව සඳහන් කරයි. ලෝක බැංකුව සහ ආසියානු සංවර්ධන බැංකුව 2023 වසරේ සිට ඊට අදාළ නියම ව්‍යාපෘති ආරම්භ කර ඇති බව එම දෙපාර්තමේන්තුවේ අධ්‍යක්ෂ ජෙනරාල් ධම්මික මුතුකල මහතා සඳහන් කරයි. ලෝක බැංකුව යටතේ සයිබර් ගැන්වීම සඳහා තෝරාගෙන ඇති අස්වැසුම ප්‍රතිලාභී පවුළු සංඛ්‍යාව 10,975ක් බව සඳහන් වේ. ඔවුන් අතරින් 40%ක් පමණ සවිබල ගැන්වීමේ ක්‍රියාවලිට අනුගත කරගෙන ඇතැයිද සමෘද්ධි සංවර්ධන දෙපාර්තමේන්තුව පවසයි. මේ අතර ලෝක බැංකුවෙන් සහ ආසියානු සංවර්ධන බැංකුවෙන් තෝරාගත් අස්වැසුම ප්‍රතිලාභී පවුල්වලට අමතරව සමාජ ආරක්ෂණ අරමුදලේ සහ මහා භාණ්ඩාගාරයේ මුදල් යොදා ගනිමින්ද අස්වැසුම ප්‍රතිලාභින් සවිබල ගැන්වීමේ ක්‍රියාවලිය අඛණ්ඩව සිදු කෙරෙන බව සඳහන් වේ. පැයපොත් එපමණයි. යලිත් සවස 4ට මීළඟ පැයපොත් ප්‍රකාශය බලාපොරොත්තු වන්න.
1: රජරට සේවය මෙගහර්ට්ස් 107.3
0: මේ පැයපොත් ஆர்எஸ் வாணி கம்பி நவீன தாட்சணியின் SLS சாதிக்கே சமக ஆர்எஸ் RB 500 வாணி கம்பி உன்னேம் கம்பெனிக்கு தகு ஸ்வாபாவிக விபத்தகத ஒருத்துதீமிட தரம் சக்திமாத் ஆர்எஸ் வாணி கம்பி சாதாரண மிலகனான் யடத்தே திவைன புரா பியக்குகே சக்தியமின் சக்திமாத் கொடநகில்லக்கத ஆர்எஸ் வாணி கம்பி
3: புத்தியட ஆமந்திரணே கரண ஜனதாவாதி ப்ரவுத்தி வார்த்தா கரணய தாவல் 12ட ரஜனட சேவை ப்ரவுத்தி
4: රටට කියන්නට අවැසි ප්‍රවෘත්තිමය තොරතුරු එවන්න අපිට. ප්‍රවෘත්ති අංශය රජරට සේවය බණ්ඩාරනායක මාවත අනුරාධපුරය.
5: FM 107.3 මුළු රටටම රේඩියෝ ගාඩන් ඇප් එකෙන් මුළු ලොවටම රජරට සේවය.